મારા ભાઈઓ, મારી બોલો, આપણા હકની લડાઈ છે. આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોલો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા